0: કઈ કોટ પવન પાણી બે સંતર કઈ કોટ દેશ ભૂ મંડલ
1: કઈ કોટ સસ્ય સૂર્ણ કતર કઈ કોટ દેવ દાન ઇન્દ્ર શિર શતર
0: સગત સમગ્રી અપને સુતારે નાનક જિસ જિસ ભાવે તે તે નિસ્તારે
1: કઈ કોટ રાજસ્થાન સાધક કઈ કોટ વેદ પ્રાણ સિમરતા સાસ
0: કઈ કોટ કે રતન સંબંધ કઈ કોટ નાના પ્રકાર જંત
1: કઈ કોટ કે ચર જીવે કઈ કોટ ગિરી મે
0: કઈ કોટ ચકિનર પિચાચ કઈ કોટ ભૂત પ્રે સુકર મિરગાચ કઈ કોટ પતાલ કે વાસી કઈ કોટ નર્ક સુર્ગ નિવાસી
1: કઈ કોટ જન્મ જીવે મર કઈ કોટ ભોજની ફિરે
0: કઈ કોટ બેઠતી કાય કઈ કોટ કાલે થક પાય
1: કઈ કોટ કે તનવંત કઈ કોટ માયા મે ચિંત
0: જય જય પાના તે રાખે.